કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਮਰੇ ਨਿਰਾ ਸਾਈਂ ਦੇ ਪਿਆਰ ਵਿਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਬੈਠਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।

કોઈ રચના ખાલી ના રહે. સારે માલક દે દર તે હાજી અલગ. બાબાજી વચન કર દે સન જરા ગુરુ નાનક દે દરો ખાલી ચલા જાયગા સારા ખાલી રહેગા. કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે ટેપા લગી. કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા ઓ રિકોર્ડ હોઈ જાય. એ તો છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર ઇતની વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ ઇતે આઉંદા હૈ જિસ પાઉના આઉંદા હૈ ઓ રિકોર્ડ હોયા જાંદા હૈ. ઓદે બદલે

અને ગુરુ નાની પાઠશાળી દીખડી ફુલવાડી પર્વત માઈ પાઈ આપ ધન હો દૂર લેડે તો ચાલ કે હંસ ઉડારી માર કે સત્સંગ રૂપી માન સરોવર જુડકે આજ તો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક સાહેબન આપણે મેલે બાબાજી ને બખ્શિશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન જગ આરંભ બાણી દે સોમે ચાલ રહે હન અમૃત કીર્તન દે પહોંચ રહે